0: આકાશવાણી સમાચાર અંકિતા મકવાણા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર અને નાગરિકોના સહિયારા પ્રયાસોને કારણે સિંહોની વસ્તીમાં સતત વધારો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રમંડળ રમતોના ચંદ્રક વિજેતાઓ સાથે સંવાદ સાધીને ખેલો ઇન્ડિયાની ભાવનાને વધુ બળવત્તર બનાવવા પર ભાર મૂક્યો. અલગ અલગ મુદ્દાઓના મામલે વિપક્ષો દ્વારા કરાયેલા હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત. ઝારખંડમાં પરીક્ષા રદ કરવાની માંગણી સાથે વિદ્યાર્થીઓની વિધાનસભા તરફ કૂચ. અને ચીનમાં વિનાશક ચક્રવાત ડોલ્ફિનના કારણે 10 લાખ લોકોના સ્થળાંતર બાદ લોકોને સાવચેત રહેવાની સૂચના. સમાચાર વિગતવાર. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતમાં એશિયાઈ સિંહોની વસ્તી વધી રહી છે, તેમનો રહેઠાણ અને વિસ્તાર વિસ્તરી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા લખાયેલા એક લેખ શેર કરતા શ્રી મોદીએ ભાર મૂક્યો કે મજબૂત સામુદાયિક ભાગીદારી દ્વારા સમર્પિત સંરક્ષણ પ્રત્યે સરકારની અતૂટ પ્રતિબદ્ધતા દેશના વન્યજીવોનું રક્ષણ કરવા અને ભાવિ પેઢીઓ સાથે પ્રજાતિઓનું સંરક્ષણ કરવાનું પ્રેરણાદાયક ઉદાહરણ છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા લખાયેલા આ લેખ નિર્દેશ કરે છે કે સિંહોની શ્રેણી 2020માં લગભગ 30,000 ચોરસ કિલોમીટરથી વિસ્તરીને લગભગ 35,000 ચોરસ કિલોમીટર થઈ ગઈ છે, જે 11 જિલ્લાઓને આવરી લે છે. ભારતમાં 2015માં 523 સિંહોની સફળ સંરક્ષણ યાત્રાને 2025માં 891 સુધી પહોંચી છે. આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે એશિયાઈ સિંહોના સંરક્ષણમાં ભારતની સફળતા એ સરકારની વન્યજીવન અને જૈવ વિવિધતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે મહત્વપૂર્ણ રહેઠાણોના રક્ષણથી લઈને સંરક્ષણ પ્રયાસોને મજબૂત બનાવવા સુધી દેશે દર્શાવ્યું છે કે વિકાસ અને પ્રકૃતિ સંરક્ષણ સાથે મળીને આગળ વધી શકે છે. શ્રી યાદવે ભાર મૂક્યો કે તેમણે દેશમાં એશિયાઈ સિંહોની વસ્તી 2015માં 523થી વધારીને 2025માં 890 થઈ ગઈ છે. તેમણે ભાર મૂક્યો કે આ વૃદ્ધિ વન અધિકારીઓ, સંરક્ષણવાદીઓ, સ્થાનિક સમુદાયો અને ભવ્ય પ્રજાતિના રક્ષણ માટે અથાગ મહેનત કરનારા તમામ લોકોના સમર્પણને આભારી છે. મંત્રીએ દરેકને કુદરતી વારસાનું સંરક્ષણ કરવાના સંકલ્પને ફરીથી મજબૂત કરવા અને એશિયાઈ સિંહની ગર્જના આવનારી પેઢીઓ સુધી ગુંજતી રહે તે સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ સંવાદ દરમિયાન મેડલ વિજેતાઓએ પ્રધાનમંત્રી સાથે રમતોના તેમના અનુભવો વર્ણવ્યા હતા અને ખેલાડીઓને ખેલો ઇન્ડિયાની પ્રતિષ્ઠા વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
1: मेरे यहाँ मुझे यहाँ लगभग 12-13 साल हो गए इसी मकान में. अगर मैंने रेगुलरली और हर बार किसी को रिसीव किया है, किसी को मैं मिला हूँ तो खिलाड़ी है. पिछले 10-12 सालों के आप लोगों के पुरुषार्थ के कारण, भारत को लगातार विजय दिलाने के आपके प्रयासों के कारण और उत्तरोत्तर सफलता में नई ऊंचाइयां पार करने की परंपरा के कारण, जो काम शायद हम स्कूलों में जाके कहें कि नहीं नहीं भाई खेलना चाहिए, ये करना चाहिए, वो काम स्कूलों में जाकर के हम कर सकते थे, उससे ज्यादा आपका मेडल उनको इंस्पायर करता है.
0: શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રતિષ્ઠા માત્ર રીબન કાપવાથી નથી મળતી, પરંતુ મહત્વાકાંક્ષી ખેલાડીઓની ભાવના સાથે જોડાઈને પ્રાપ્ત થાય છે. વેઇટલિફ્ટર સાઇખોમ મીરાબાઈ ચાનુ સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેમની આ જીત ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ છે.
1: आपके इस अचीवमेंट को सिर्फ आपका अचीवमेंट मानता हूं ऐसा नहीं है, ये आपका विजय आने वाली पीढ़ियों के लिए बहुत बड़ी प्रेरणा बन जाता है. अगर आप लोग खेलो इंडिया की प्रतिष्ठा बढ़ाते हैं, और प्रतिष्ठा सिर्फ वहां जाकर के रिबन काटने से नहीं होगी, आप वैसे ही खेलेंगे जैसे एक छोटा खिलाड़ी खेलता है, ये बहुत बड़ा कॉन्ट्रीब्यूशन करेगा, क्योंकि अभी तो हमें बहुत आगे जाना है.
0: આ પ્રસંગે યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા તથા યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા નિખિલી ખડસે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સ્કોટલેન્ડના ગ્લાસ્કોમાં યોજાયેલી રમતોમાં ભારત મેડલ ટેલીમાં 4થા સ્થાને રહ્યું હતું, તેમજ ભારતીય ખેલાડીઓએ વિવિધ રમતોમાં 13 સુવર્ણ, 17 રજત અને 9 કાંસ્ય સહિત કુલ 39 મેડલ જીત્યા હતા. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા. લોકસભામાં જ્યારે ગૃહ સવારે 11 વાગ્યા शुरू थयुं हतुं त्यारे प्रिसाइडिंग ऑफिसर एन के प्रेमचंद ने प्रश्नकाल शुरू करवानो प्रयास कर्यो हतो, परंतु विपक्षना सभ्यो विद्यार्थीओना विरोध दरमियान कथित पोलीस कार्यवाही अंगे केन्द्रीय गृहमंत्री अमित शाह पासेथी निवेदननी मांग करी रह्या हता। झारखंडमां भर्ती परीक्षाओमां कथित गैररीतिओने लईने विद्यार्थीओए जयपाल सिंह मुंडा स्टेडियमथी झारखंड विधानसभा तरफ कूच करी छे। झारखंड पब्लिक सर्विस कमीशन अने झारखंड स्टाफ सिलेक्शन कमीशन रिफॉर्म्स मंच द्वारा संचालित विद्यार्थी आंदोलन आजे 17मा दिवसमां प्रवेश्यू छे। प्रदर्शनकारीओ जेएसएससी सीजीएल रद्द करवानी अने कथित गैररीतिओनी सीबीआई तपासनी मांग करी रह्या छे। सरकारे दावो कर्यो छे कि तेमनी 98% मांगणीओ स्वीकारवामां आवी छे। दरमियान मुख्यमंत्री हेमंत सोरेनना निवासस्थानी बहार विरोध प्रदर्शन करती वखते विपक्षना नेता बाबूलाल मरांडी अने प्रदेश प्रमुख आदित्य साहु सहित भाजपना नेताओनी अटकायत करवामां। नागालैंडमां देशभक्ति अने राष्ट्रीय एकतानी भावनाने प्रोत्साहित आपवाना राष्ट्रव्यापी तिरंगा अभियानना भागरूपे भारतीय जनता पार्टी द्वारा आजे कोहिमामां हर घर तिरंगा टू व्हीलर रेलीनुं आयोजन करवामां आव्युं हतुं। नागालैंडना उच्च शिक्षण अने प्रवासन मंत्री तेमजेन इमना अलोंगे कोहिमा खातेथी रेलीने लीली झंडी बतावी प्रस्थान कराव्युं हतुं। अगाउ सभाने संबोधता मंत्रीए नागरिकोने अने खास करीने युवानोने गर्व अने सन्मान साथे राष्ट्रध्वज लहેરાવવા કે સાથે રાખવાનો અનુરોધ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે રાજ્ય 80મા સ્વતંત્રતા દિવસની રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં સહભાગી થઈ રહ્યું છે। આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABCD ને ફોલો કરશો। નૌકાદળના વડા એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન આજથી મોરેશિયસની 4 દિવસની સત્તાવાર મુલાકાતે છે। સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી છે કે આ મુલાકાત દ્વિપક્ષીય દરિયાઈ સહયોગને મજબૂત બનાવવા અને મોરેશિયસ સાથે સંરક્ષણ સંબંધોને ગાઢ બનાવવા માટે ભારતના સતત પ્રયાસોનો એક ભાગ છે। આ મુલાકાત દરમિયાન તેઓ મોરેશિયસ સરકારના વરિષ્ઠ નેતૃત્વ સાથે વાતચીત કરશે અને દરિયાઈ સુરક્ષા, સંરક્ષણ સહયોગ, ક્ષમતા નિર્માણ અને લશ્કરી સહયોગ જેવા પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે। વિનાશક ચક્રવાત ડોલ્ફિન ત્રાટકતા ચીનના અધિકારીઓએ પૂર્વ ચીન સાંઘાઈ સહિત 10 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે। વાવાઝોડાના કારણે ભારે વરસાદ પડ્યો અને સમગ્ર પ્રદેશમાં

0: परिवहन खोरवाई गयु छे। आजे सांगाई में लगभग 1000 फ्लाइट्स रद्द करवामां आवी हती। अधिकारीओए डॉल्फिन ने उष्णकटिबंधीय तोफान तरीके डाउनग्रेड कर्यु छे। चीने अगाउ डॉल्फिन माटे उच्चतम स्तरनुं रेड एलर्ट जारी कर्युं हतुं, जे आ वर्षे देशमां त्राटकेलुं सौथी मजबूत वावाझोडुं छे। गईकाले ઝેજિયાંગ પ્રાંતમાં યુહુઆન પર ડોલ્ફિન ત્રાટક્યું ત્યારે તેની મહત્તમ પવનની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાક હતી। ચીનના તંત્રએ લોકોને બહાર ન નીકળવા અને સાવચેત રહેવાની સલાહ આપી। છેલ્લા દાયકામાં સરકારી ઈ માર્કેટ પ્લેસનું કુલ વેપાર મૂલ્ય 422 કરોડ રૂપિયાથી વધીને 1,55,000 કરોડ રૂપિયાથી વધુ થયું છે। આ માહિતી કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આપી હતી। સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગોયલે જણાવ્યું કે પોર્ટલ ઉપર 12 લાખથી વધુ સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો નોંધાયેલા છે, જેમાં 2 લાખથી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે। 42,000થી વધુ સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે। તેમણે ઉમેર્યું કે આ આંકડા સાબિત કરે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકારની વાસ્તવિક પ્રતિબદ્ધતાએ પાયાના સ્તરે સશક્તિકરણ છે। કાપડ મંત્રાલયના સચિવ નીલમ શમીરાવે જણાવ્યું છે કે ભારતીય વણકરો અને ડિઝાઇનરોએ તેમની આવક વધારવા માટે બદલાતા બજારને પકડવાનો પ્રયાસ કરવો જોઈએ। સચિવે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય હેન્ડલૂમ ડિઝાઇનર્સ કોન્ક્લેવના ઉદ્ઘાટન સત્રને સંબોધતા આ વાત કહી હતી। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર અને નાગરિકોના સહિયારા પ્રયાસોને કારણે સિંહોની વસ્તીમાં સતત વધારો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રમંડળ રમતોના રજત વિજેતાઓ સાથે સંવાદ સાધીને ખેલો ઇન્ડિયાની ભાવનાને વધુ બળવત્તર બનાવવા પર ભાર મૂક્યો। અલગ અલગ મુદ્દાઓના મામલે વિપક્ષો દ્વારા કરાયેલા હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત। ઝારખંડમાં પરીક્ષા રદ કરવાની માંગણી સાથે વિદ્યાર્થીઓની વિધાનસભા તરફ કૂચ। અને ચીનમાં વિનાશક ચક્રવાત ડોલ્ફિનના કારણે 10 લાખ લોકોના સ્થળાંતર બાદ લોકોને સાવચેત રહેવાની સૂચના। આકાશવાણી ઉપરથી સમાચાર,
1: આકાશવાણી મુંબઈ। श्रद्धा मुखेडकर राष्ट्रीय बातम्या देत आहे। ठळक बातम्या। आंदोलक विद्यार्थ्यांवर झालेल्या पोलिसांच्या कारवाईसह अनेक मुद्द्यांवरून विरोधकांचा संसदेत आजही गदारोळ। दोन्ही सभागृहांचं कामकाज दुपारी 2 वाजेपर्यंत तहकूब। झारखंडमध्ये भरती परीक्षेतल्या कथित गैरप्रकाराच्या विरोधात आंदोलक विद्यार्थ्यांचा विधानसभेच्या दिशेनं मोर्चा। झारखंड भरती परीक्षेतल्या गैरप्रकार प्रकरणात ईडीचा तपास सुरू। देशाच्या विविध भागात आज मुसळधार पावसाची शक्यता। आणि युक्रेननं रशियावर केलेल्या ड्रोन हल्ल्यात 12 जणांचा मृत्यू। संसदेच्या पावसाळी अधिवेशनाच्या चौथ्या आणि अंतिम आठवड्याला आजपासून सुरुवात झाली। मात्र नीट पेपरफुटीवरून आंदोलन करणाऱ्या विद्यार्थ्यांवर झालेल्या पोलिसांच्या कारवाईसह अनेक मुद्द्यांवरून विरोधकांनी केलेल्या गदारोळामुळे संसदेच्या दोन्ही सभागृहाचं कामकाज दुपारी 2 वाजेपर्यंत तहकूब झालं। सकाळी 11 वाजता लोकसभेचं कामकाज सुरू झाल्यानंतर पीठासीन अधिकारी NK प्रेमचंद्रन यांनी प्रश्नोत्तराचा तास घेण्याचा प्रयत्न केला। विद्यार्थी आंदोलनावर झालेल्या पोलिसांच्या आवाजवी बळाच्या वापराचा मुद्दा उपस्थित करत विरोधी पक्ष सदस्यांनी केंद्रीय मंत्री अमित शहा यांच्या निवेदनाची मागणी केली। विरोधकांच्या गदारोळातच कायदेमंत्री अर्जुन राम मेघवाल यांनी न्यायाधिकरण सुधारणा विधेयक 2026 सादर केलं। या विधेयकाचा उद्देश न्यायाधिकरणाच्या अध्यक्ष आणि सदस्यांच्या पात्रता, नियुक्ती, सेवाशर्ती आणि कामकाजात कार्यक्षमता, स्वातंत्र्य, पारदर्शकता आणि एकसमानता आणणं हा आहे, राय यांनी लोकसभेत मांडलं। तसंच केरळ राज्याच्या नावातल्या बदलाशी संबंधित विधेयक नित्यानंद राय यांनी लोकसभेत मांडलं। मात्र आपल्या मागणीसाठी घोषणाबाजी करणाऱ्या विरोधकांचा गदारोळ वाढल्यामुळे प्रेमचंद्रन यांनी सभागृहाचं कामकाज आधी दुपारी 12 वाजेपर्यंत आणि नंतर 2 वाजेपर्यंत तहकूब केलं। याच मुद्द्यावरून राज्यसभेचं कामकाजही दुपारी 12 वाजेपर्यंत तहकूब झालं। सकाळी 11 वाजता कामकाजाला सुरुवात झाली तेव्हा वित्त, गृहनिर्माण आणि नगरविकास, रेल्वे, सामाजिक न्याय आणि सक्षमीकरण या विभागांशी संबंधित संसदीय स्थायी समित्यांचे अहवालही सादर करण्यात आले। त्यानंतर अध्यक्ष CP राधाकृष्णन यांनी शून्य प्रहराची घोषणा केली। भाजपचे तरुण चुग यांनी पंजाबमधली ढासळती कायदा आणि सुव्यवस्था तसंच अंमली पदार्थांच्या वाढत्या धोक्याचा मुद्दा उपस्थित केला। अंमली पदार्थांच्या अतिसेवनामुळे पंजाबमध्ये 1 वर्षात 89 जणांनी आपला जीव गमावला असूनही पंजाब सरकारनं अंमली पदार्थांविरुद्ध कोणतीही पावलं उचलली नाहीत, अशी टीका त्यांनी केली। भाजपचे बाबूभाई जेसंगभाई देसाई यांनी गुजरातमधल्या चांदीपुरा विषाणू रोगाचा मुद्दा उपस्थित केला। या दरम्यान विरोधकांच्या

0: આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન એઆઈઆર આ મોબાઈલ એપ પર. ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી, અને આ ખરા સોના જેવા કાર્યક્રમમાં એકદમ ખરા માણસો આજે આપની સાથે છે. હા, ખરા છીએ ને આપણે? ખોટા થોડા છીએ?
1: ખરા છીએ
0: આપણે, ખોટા છીએ કે?
1: ના ના ના,
0: આપણે તો પછી હસે છે તું આવી રીતે.
1: તમે એકદમ ખરા સોના જેવા બોલ્યા ને એટલા માટે મને હસ્યું.
0: હા, તો આપણે ક્યાં ખોટા સિક્કાઓ છે? આપણે ખરા જ છીએ. હા, તો હું છું તરુલતા કરોડિયા.
1: અને હું છું શ્વેતા. સૌ મિત્રોને સસ્ને નમસ્કાર.

0: તરુબેન કેટલી મજા આવે ને,
1: કમાલ કરે છે, કમાલ કરે છે. હા, ડોસી ડોસા ને હજુ વાલ કરે છે, ક્યાં વાત. અને એમાં કેટલી સરસ વાત છે કે ડોસી ને મોતીઓ અને ડોસો વાંચે છે, લડે ઝઘડે હસે રડે છે સાથે. કેવું સરસ હોય છે ને દાંપત્ય જીવન.
0: હા એકદમ,
1: એટલે લડવાનું તો હોય જ, આટલું મોટું દાંપત્ય જીવન એમાં ક્યાંક તો ટકરાવ થવાનો થવાનો ને થવાનો જ.
0: અને આ દાંપત્ય જીવનમાં તમે જોશો ને કે જ્યારે ઘરમાં કોઈ નથી હોતું, ફક્ત પતિ અને પત્ની, ત્યારે એમની જે નાની નાની નોકજોક હોય છે ને, તે આવું કેમ કર્યું, મેં આ માંગ્યું હતું તે આ કેમ નહીં આપ્યું, એટલે સમયસર જે વસ્તુ મળી જવી જોઈએ ને એ ન મળે ને, ત્યારે જે પતિ જે બોલે ને અને પત્ની કહે ને, તો એટલું જ હતું તો લઈ લેવાય પોતે, એ જે જવાબ મળે ને એ સાંભળવાની બહુ મજા આવે.
1: એટલે સાંભળવાની મજા આવે, એટલે તું કાન દઈને બધું સાંભળતી હોય છે કે શું.
0: મારો ઘરનો દરવાજો આખો દિવસ ખુલ્લો હોય છે અને મારી બાજુમાં જે મારા પાડોશી છે એ છેલ્લા 40 વર્ષથી ત્યાં જ રહે છે, પણ અત્યારે એ બંને એવા એનામાં આવી ગયા છે,
1: એટલે વયોવૃદ્ધ થઈ ગયા છે,
0: વૃદ્ધ થઈ ગયા છે, બંને એકલા જ છે, એટલે અંકલ થી ચલાતું નથી, તો આંટી એમને આવી રીતે હા હું આ કરું છું, હું આવું છું, રૂકો, એટલે આવું બધું ચાલ્યા કરતું હોય છે.
1: હા, એટલે આની એક અલગ જ મજા છે. પણ મને સમજાયું નહીં કે કરે આ જે કાર્યક્રમમાં જે બે ગીતો વાગ્યા, એ બંને ગીતો તે સુરેશ દલાલને કેમ વગાડ્યા?
0: તરુબેન, કેમ કે આજના જ દિવસે સુરેશ દલાલે આપણા વચ્ચેથી વિદાય લીધી હતી.
1: ઓહો હો હો હો,
0: એટલા માટે.
1: ઓ, એટલે આજના દિવસે એમણે વિદાય લીધી હતી. તો આકાશવાણીનો ગીત ગુર્જરી પરિવાર સુરેશ દલાલને, જેઓ સાહિત્યકાર,
0: નિબંધકાર, તંત્રી અને સાહિત્યના અનન્ય સાધક જેવા સુરેશ દલાલને આજે આપણે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ
1: અને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ.
0: હા, અને કાર્યક્રમમાં આવો સાંભળીએ.
1: ના, આજે બધા જ ગીતો સુરેશ દલાલના વાગશે, એટલે આજે તમારા ફરમાઈશ પણ સુરેશ દલાલના જે ગીતો હોય ને એ જ અમને કહેજો. અમારો નંબર છે 02245154134, 02245154135.
0: તો દોસ્તો, કાર્યક્રમમાં આગળ વધીએ અને સાંભળીએ શ્યામલ મુનશીના સ્વરમાં સુરેશ દલાલની વધુ એક રચના.

0: श्वेता बे गीतो वगाड्या, कमाल करे छे कमाल करे छे, एक डोसो डोसी ने हजू वाल करे छे। बराबर, आटलू बधु आश्चर्य हतु ए गीत मां के डोसो डोसी ने हजू ए वाल करे छे। अने आ जे गीत हतो ने एमां शुं हतो खबर? आटलू बधु ते वाल कई होतु हशे? कोई पारेवू वादळ भरी ने रोतु हशे?
1: बराबर,
0: એટલે વાલ કેટલો કરવાનો? પછી વાલનો ઓવરડોઝ ન થવો જોઈએ એવું જ હતું આ ગીત। એટલે વાલનું પણ કઈ પ્રમાણ હોય ખરો?
1: હોય ને, ક્યારેક ક્યારેક।
0: ના, વાલનું કોઈ પ્રમાણ ન હોવું જોઈએ કે આટલું બધું વાલ, એટલે હું તારા કરતા તને વધારે પ્રેમ કરું છું। આ વાત પરથી ઝઘડા ચાલતા હોય છે કે તું મારી કદર નથી કરતો, હું તારા માટે

0: એટલું કરી છૂટી
1: હા
0: એટલે હંમેશા એકબીજાને ગણાવતા રહીએ છીએ આપણે
1: કે હું તને કેટલો વહાલ કર્યો છું અને તું કેટલું કરે છે
0: અને હું તારા માટે ઘસાઈ ગઈ
1: કેટલું બધું કર્યું
0: તો પછી
1: એટલે ગણાવી દઈએ
0: બધી વસ્તુ ગણાવી દેવાની મેં કેટલું કર્યું છે અને તમે શું કર્યું છે એટલે બેલેન્સ શીટ બરાબર હોવી જોઈએ જમા અને પાસું બરાબર એકદમ એટલે હું એટલે પ્રેમમાં છે ને આ વધારે થતું હોય છે કે હું તને વધારે પ્રેમ કરું છું અને તું મને ઓછો પ્રેમ
1: છે
0: હું તારા માટે તને ખબર છે મેં તારા માટે તે દિવસે 40 મિનિટ રાહ જોઈ હતી
1: 40 મિનિટ
0: હા એટલે એ પણ સમય નોંધી રાખ્યો છે
1: તારીખ પણ નોંધી રાખી
0: હા તારીખ
1: નોંધી રાખી
0: એ સમય આટલા મિનિટ મેં તારા માટે રાહ જોઈ અરે ભાઈ પણ ટ્રેન મોડી પડી હું તો બરાબર સમય પર નીકળ્યો હતો અને એમાં તારા માટે કઈ ગિફ્ટ લેવાની હતી એટલે હું મોડો પડ્યો પણ એ સાંભળવા તૈયાર જ નહીં હું 40 મિનિટ થી ઊભી છું અહીંયા
1: પ્રેમમાં આવું જ હોય છે ને આવું જ થતું હોય
0: છે આપણા પ્રેમની તકરાર છે ને મીઠી હોય છે
1: હા ખૂબ જ મીઠી હોય છે
0: પણ આ જરા થોડા વર્ષો પછી એ તકરાર કડવી થતી જાય છે એટલે આપણે સરસ મજાનું સુરેશ દલાલનું બીજું એક ગીત સાંભળીએ
1: હા કેમ નહીં

0: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम गीत गुर्जरी। श्वेता, काले मारा घरे एक बेन आव्या था, एटला वातोड़िया एटला वातोड़िया के एक वात पूरी न थाय ने एमांथी बीजी वात लई आवे, अभी तो बीजी वात पूरी न थाय ने त्यां तो त्रीजी वात नी चर्चा शुरू थई जाय। अने आ चर्चा नो दौर जे चाल्यो एटले खबर ज न पड़े कि आ बेन नी चर्चाओ क्यां पूरी थशे। આવું ઘણી વખત બનતું હોય છે ને?
1: આવું ઘણી વખત બનતું હોય છે કે જેવી રીતે આપણે ચા પીતા પીતા આપણે એક વાત પરથી બીજી વાત પર બીજી વાત પર,
0: અરે ચાની ટપરીની જે વાત કરીએ ને તો ચાની ટપરી પર તો રાજકારણની એ વાતો થઈ જાય, ફિલ્મોની એ વાતો થઈ જાય, નાટકની વાતો થઈ જાય, એ પ્લસ ક્રિકેટની વાતો થાય। ક્રિકેટની વાતો થઈ ગઈ, ગામના ચોરે જે બેઠા હોય લોકો, એ લોકો ગામમાં કોની સાથે કોના લગ્ન થવાના છે, કોણ કોની સાથે ફરે છે, કોના ઘરમાં આજે શું રંધાયું, કોના ઘરે કોણ બીમાર છે, આખી ખબર જો તમને જોઈતી હોય ને તો ગામના ચોરે પહોંચી જવું।
1: હા, એ વાત તો તમારી એકદમ સાચી।
0: એટલે વાતમાંથી એટલે એ લોકોનો ઉદ્દેશ્ય નથી હોતો કે અમારે બધાનું બધું કહી દેવું છે, પણ આ તો વાતમાંથી વાત નીકળીને એટલે મારા મોઢામાંથી આ વસ્તુ નીકળી ગઈ, પણ તમે કોઈને કહેતા નહીં હો, આ વાક્ય ઉમેરાય પાછું।
1: ઘણા બધાના હોય છે ધરુબેન કે અરે એ તો વાતમાં વાત નીકળી ગઈ એટલે મારાથી બોલાઈ ગયું, પણ મારા મનમાં એવું કંઈ ન હતું। આવી વાતો ઘણા બધા કરે છે અને કર્યા પછી પાછા આપણને કહે છે કે સોરી વાતમાંથી વાત નીકળી ગઈ।
0: હા, અને તમે કોઈને કહેતા નહીં।
1: હા,
0: પણ આપણે સુરેશ દલાલનું ગીત સંભળાવશું અને બધાને કહીશું।
1: હા, તો દોસ્તો કાર્યક્રમમાં આગળ વધીએ અને સાંભળીએ વિભાવ દેસાઈના સ્વરમાં આ સરસ મજાનું ગીત।

0: તમે માછલી માંગો ને અમે દરિયો દઈએ, આવું શોપિંગ માં થતું હોય છે. એક પે એક ફ્રી.
1: હા તરુબેન,
0: હા એક પે એક ફ્રી લેકે જાઓ.
1: હા,
0: દો થાલી ખાઓ એક થાલી ફ્રી, આવી ઓફર નીકળી છે. હા, એટલે અમારે અત્યારે આવી ઓફર ચાલી રહી છે, એટલે તમારે બે જણા તો જવાનું છે ખાવા માટે. બે ના પૈસા લેશે ને, ત્રીજા એ પોકેટ માં ખાવાનું.
1: બરાબર, આવી એક ઓફર અમારા ત્યાં પણ ચાલી રહી છે કે એક થાલી પર એક થાલી ફ્રી.
0: ઓ, એટલે એક પર એક ફ્રી, બરાબર. હા, એટલે ગ્રાહકોને આકર્ષવાના અનેક નુસખાઓ આ લોકો શોધી કાઢતા હોય છે. અને ગ્રાહકો પણ કેવા, બધાને કહી દે, હા ઉધર છે ના, દો થાલી પે એક થાલી ફ્રી મિલ રહે, ઓર થાલી મસ્ત હે ક્યા,
1: એકદમ
0: એકદમ સરસ છે, ટેસ્ટી છે, જઈને જમી આવજો. અમે તો જમી આવ્યા. અને પછી એમાં શું હતું, કઈ વાનગી હતી, કોની સાથે, એટલે એ તો વાતમાંથી વાત, એટલે તમારે છે ને કેટલું સાંભળવું પડે આમાં. એનો આખો મેનુ તમે સાંભળો ને તમારા મોંમાં પાણી આવે,
1: અને પછી આપણને જવાનું મન પણ થાય,
0: જવાનું મન થાય. અને પછી કેટલી ટીપ આપીને એ પણ તમને કે, એ તો વાતમાંથી વાત નીકળે ને.
1: હા, વાતમાંથી વાત નીકળી ગઈ, કેટલી ટીપ આપી એ પણ કહી દે, આપણે પણ એ જ વિચારીને સમજીને ટીપ આપવી.
0: અને બીજું, ત્યાંના વેઇટરનો સ્વભાવ કેવો, બહુ મળતાવડા, બહુ મીઠા, એટલા સરસ પ્રેમથી પીરસી રહ્યા હતા ને, આવું પણ કે. અને કોઈક તો એમ પણ કે, કેટલી વાર બોલાવ્યો ત્યારે વેઇટર આવીને જવાબ આપે છે.
1: હા બરાબર,
0: કેટલી વાર અવાજ આપ્યો ત્યારે તો હજી મેનુ કાર્ડ આવ્યો, બેસી બેસીને થાકી ગયા. એટલે તમારી એક જ વસ્તુ હોય, એક જ વસ્તુ

0: પેલા અરે પેલાના સગાઈ નક્કી થઈ તમને ખબર પડી કે નહીં? એટલે એ વાત પછી ચાલુ થાય.
1: તો તરુબેન આગળ વધવું છે કે હજી વાતમાં વાત કાઢીને વાતો કરવી છે?
0: ના ના, સુરેશ દલાલ નારાજ થઈ જશે.
1: ઓકે,
0: એટલે એમના ગીતો આજે વાગી રહ્યા છે તો એમના ગીતો વગાડીએ.
1: ઓકે, તો દોસ્તો આવો સાંભળીએ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં આ સરસ મજાનો ગીત.

0: आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. ગીત ગુર્જરી કાર્યક્રમમાં આપની સાથે છે શ્વેતા કોલ્હે અને હું તરુલતા કરોડિયા. શ્વેતા, આપણે જ્યારે ટ્રેનમાં જઈએ કેવી મજા આવે, સાવ અજાણી વ્યક્તિ બાજુમાં બેઠી હોય અને તમારે જેટલા કલાકનો પ્રવાસ હોય એટલા કલાક તમે એની સાથે વાતો કરતા હોય
1: છે.
0: અને વાત કેવી, તમે ક્યાં ના, તમે ક્યાં જાઓ છો, અચ્છા લગ્ન પ્રસંગ છે, અચ્છા કોણ કોણ છે ઘરે, ઘર ક્યાં, શું કામ કરો છો,
1: હા
0: કેટલા બાળકો પરણેલા છે, કેટલા કુંવારા છે, એની સાથે કાંઈ મતલબ નથી હોતો,
1: કાંઈ મતલબ નથી. તો પણ આપણે એ બધી વસ્તુ, આપણી જેટલી પણ જાણકારી છે એ આપણી બાજુમાં બેસેલી વ્યક્તિને આપણે આપી દઈએ છીએ
0: અને એમના ફોન નંબર પણ શેર કરી લઈએ. એટલું જ નહીં, તમને કોઈ બીમારી હોય ને તો હા આ ડોક્ટર બહુ સરસ છે, હા એ પણ તમને જાણકારી આપી દે. એ ડોક્ટરનું સરનામું, એનો નંબર, કોઈ સરસ જ્યોતિષ શાસ્ત્ર હોય,
1: જ્યોતિષી
0: હોય તો એનું સરનામું, એટલી બધી વાતો જાણે કે આપણે વર્ષોથી એ વ્યક્તિને ઓળખી રહ્યા છે, એટલી વાતો આપણે અજાણી વ્યક્તિની સાથે શેર કરી દેતા હોય છે, જે વ્યક્તિ આપણને જીવનમાં ફરી ક્યારેય મળવાની નથી.
1: હા, અને એ વાત પણ આવી જ વાતો કંઈક કપડાને લઈને પણ થતી હોય, અરે આ ડ્રેસ તો બહુ સરસ છે, ક્યાંથી લીધો, અરે ત્યાંથી, ઓકે ઓકે, ઓનલાઈન શોપિંગ કરે છે, હા હા આપે છે, ઓર્ડર લે છે, એની પણ આપ લે થઈ જાય તરુબેન આજકાલ તો.
0: અને પછી ઓનલાઈન શોપિંગ કરવાના શું ફાયદા છે, શું ગેરફાયદા છે, અરે એકવાર મેં ઓનલાઈન શોપિંગ કર્યું હતું અને જે ડ્રેસ મંગાવ્યો હતો ને સાવ ખરાબ ક્વોલિટીનો આવી ગયો હતો, મેં તો તરત કમ્પ્લેન કરીને પાછો મોકલાવ્યો, પણ પછી કે આટલી બધી ઝંઝટ કોણ કરે, પછી બીજી વાર આવ્યો એ પણ બરાબર નહીં, હું જે મંગાવતી હતી એ ઓર્ડર જ નહોતો આવી રહ્યો, પછી તો મેં એકદમ કેન્સલ કરાવી નાખ્યું. આવી બધી વાતો પણ થતી હોય છે. અને જ્યારે તમે ઓનલાઈન શોપિંગની વાતો કરો ને ત્યારે તમે લોકલ ફોર વોકલ કેમ નથી થતા, એટલે જે આપણા લોકો છે, જે લોકો માર્કેટમાં કપડાં વેચતા હોય છે, તમે ઓનલાઈન શોપિંગ ન કરો ને એમની પાસેથી ખરીદી કરો તો એમને કામ પણ મળશે અને પૈસા પણ મળશે, એવી સલાહો પણ આપણને મળે.
1: હા, ઘણી બધી એવી સલાહો મળતી હોય છે અને એમ પણ કહેતા હોય છે કે જો તમને ત્યાં નથી જવું તો એ તમને ઘર બેઠા ડિલિવરી કરાવીને આપી દેશે. આવેનો જમાનો એકદમ બદલાઈ ગયો છે. અને હા,
0: મને ઓળખે છે, મારું નામ આપજો ને.
1: તમે એ દુકાન પર જઈને ફક્ત મારું નામ કહેજો, એ મને ઓળખે છે, તમને ડિસ્કાઉન્ટ પર ડિસ્કાઉન્ટ આપી દેશે. કેવી વાતો થતી હોય છે. અને જ્યારે આપણે એ દુકાન પર જઈને એ વ્યક્તિનું નામ લે ત્યારે એમ કે અરે મેડમ એસે તો કિતને આતે હૈ ઓર કિતને જાતે હૈ જેવી વાત થઈ જાય છે.
0: એટલે વાત કરવી એ પણ એક કળા છે.
1: હા
0: બરાબર ને. તો અત્યારે આપણી કળા શું છે, ગીત સંભળાવવાની.
1: હા, તો દોસ્તો કાર્યક્રમમાં આગળ વધીએ અને સાંભળીએ આરતી મુનશીના સ્વરમાં સુરેશ દલાલની વધુ એક રચના.

0: તમે વાતો કરો તો થોડું સારું લાગે.
1: અરે નહીં તરુબેન, બહુ સારું લાગે. હા
0: બહુ સારું લાગે.
1: તમારી સાથે વાતો કરતા કરતા આપણો સમય પણ વહી રહ્યો છે ફટાફટ. હા જઈ રહ્યો છે.
0: અને સુરેશ દલાલની જો વાતો કરીએ ને તો સુરેશ દલાલે જેટલા પ્રેમ ગીતો લખ્યા ને,
1: હા હા,
0: એટલા જ એમણે બાળ ગીતો પણ લખ્યા છે.
1: શું વાત.
0: અને આપણે જેમ વાતમાંથી વાત કરીએ, શું બાળકો પણ એમ વાતમાંથી વાત કરતા હોય છે?
1: હા તરુબેન, અને એ લોકોની વાતો જ્યારે આપણે સાંભળીએ ને તો આપણું હસવાનું.
0: હા, કારણ કે સ્માર્ટ બાળકો છે અત્યારના,
1: એકદમ સ્માર્ટ.
0: મોબાઈલ બાળકો કહી શકીએ.
1: હા,
0: મોબાઈલ હાથમાં હોય એટલે બધું જ શીખી ગયા હોય, બધું જ આવડતું હોય.
1: પહેલા કેવું ને, આપણને એક એક ડાયલોગ યાદ રાખવા માટે કેટલું બધું ગોખવું પડતું હતું, એમને રિટર્ન રિપીટ કરવું પડતું હતું. પણ અત્યારે તો એક ડાયલોગ જો સાંભળે તો તરત જ એક જ સેકન્ડમાં એ લોકોને યાદ રહી જાય કે એ ભાઈ, હા મારી છોકરી એવી રીતે જ એક ડાયલોગ શીખી ગઈ છે.
0: કયો ડાયલોગ છે એ?
1: હિંમત કેવી રીતે થઈ તારી?
0: એટલે તું કેટલી વાર બોલી છો આ ડાયલોગ એની સામે?
1: હું એક પણ વખત નથી બોલી. અચાનકમાં મેં ઘરમાં જ્યારે મારું ટીવી બંધ કર્યું રાતના સુવા સમયે, તો એણે મને ઉઠીને કહ્યું, મમ્મી હિંમત કેસી હુઈ. હું વિચારું કે આ શું બોલી રહી છે, બટ ત્યારે મને ટ્યુબલાઇટ થઈ કે આ ડાયલોગ છે, હિંમત કેસી હુઈ.
0: એકદમ મજાની વાત છે. આના પર સરસ બાળગીત થઈ જાય.
1: હા થઈ જાય, કેમ નહીં. તો દોસ્તો કાર્યક્રમમાં આવો સાંભળીએ ઐશ્વર્યા અને ઐશ્વર્યા હીરાની અને સુપર તલાટીના સ્વરમાં આ સરસ મજાનું બાળગીત.

0: આપ સાંભળી રહ્યા છો ગરવા ગુજરાતીઓનો ગર્વ કાર્યક્રમ ગીત ગુજરાતી. આપની આજે શ્વેતા અને આજે તરુલતા સાથે. તરુબેન, કેવી મજા આવી ને આજે કાર્યક્રમ કરવાની?
1: કાલે મારે પાછું મળવાનું જ છે એમને.
0: અચ્છા, પણ હું નથી મળવાની ને કાલે.
1: તો કાલે હું તમને ફરી મળવા આવીશ. વચન આપું છું ને, વચન નિભાવું છું ને. તો અત્યારે મને તરુલતા કરોડિયા ને
0: અને હું શ્વેતાને રજા આપું, ફરી મળીશું એ વચન સાથે. બરાબર 4 વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને 4 વાગે 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર આકાશવાણી દિલ્હી કેન્દ્રથી.